0: સાલમાં રામાયણમાં રામ ર રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारीकै लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ नेपाली कथानक चलचित्र बेहुली।

0: અવતારમાં રામાયણમાં રામર રાવણ હશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।